ज्यादा आपको परेशान करना नहीं चाहता हूं। मेरी तरफ से बहुत शुभकामनाएं हैं। आज गांधी जयंती है, अहिंसा क्या होती है वो आपने जी करके दिखाया है। चलिए जय श्री कृष्ण। मेरा थोड़ा गुजराती में बात कर ली। બોબી અને જેવા ગુજરાતી બોલે છે કે નથી બોલતા? ગુજરાતી બોલે છે, તો બાળકો મળવાનું થઈ ગયું? બાળકોને ડોક્ટર એલાવ કર્યા મળવા માટે? નહી, હમણાં તો સાચવું જ જોઈએ, પણ સોનલબેન ખૂબ હિંમત વાળા છે, કાલે આટલી સ્વસ્થતાથી મારી જોડે વાત કરી, નહીં તો મેં તો અનુભવ કર્યો છે કે આવી પરિસ્થિતિમાં કોઈ વાત જ, અને ફરિયાદનું નામો નિશાન ને ભૂપેન્દ્રભાઈ અને ગીતાબેન જોડે ગઈકાલે મુંબઈ એરપોર્ટ પર વાત કરી મેં, તો પણ ફરિયાદ એક નામો નિશાન નહીં, બસ એમની એક જ વાત હતી ને ભગવાન સારું જ કરશે, જય હિન્દ.